ગ્રામ ભારતી કાર્યક્રમ સુણવાવાળા સગળા શ્રોતાઓ અને સગળા હિ કિસાન ભાઈઓને ઈશ્વરસિંહ પરમારનો ઘણો ઘણો રામ રામ સા. કિસાન ભાઈઓ, અણ સમય રમાઈને આપે રોજાણારી ભાતિ ખેતીબાડી અને પશુપાલનથી જોડી હોઈ નવી નવી જાણકારીયા લઈને આપણે સમક્ષ ઉપસ્થિત હોવો હો, અંડે સાથે હિ આપણે લીએ નવા નવા રાજસ્થાની લોકગીત બી લાવો હો. તો કિસાન ભાઈઓ, આજ આપણે આપે આપણી કિસાનોરી બાતા માઈને વાત કરોલા જૂન મહારા ઉદ્યાનિક કાર્ય રે સંબંધ માઈને, અને સાથે બી એક બીજી ચર્ચા, ગરમીરી જો લહેર રો કૃષિ ક્ષેત્ર પર કઈ પ્રભાવ પડે હે, અનરા સંકટ પ્રબંધન રે લીએ કઈ કઈ વૈજ્ઞાનિક રણનીતિયા હોવે હે. તો કિસાન ભાઈઓ, ચર્ચા માઈને આપરો સ્વાગત હે. કિસાન ભાઈઓ, જૂન મહારા ઉદ્યાનિક કાર્ય ફલદાર પૌધો વ સબ્જીઓને ગરમી વ લૂસુ બચાવ હેતુ સિંચાઈ કરતા રહેણો સાય છે. ફલોરા નયા બગીચા યા પુરાના બગીચોમાં પૌધા લગાણા રે લીએ રેખાંકન કરીને ગડ્ડોને તૈયાર કરનારા બલોઈ મિટ્ટીમાં પૌધોરી બળવાર વ ફેલાવ અપેક્ષાકૃત કમ હોવે હે, તો પૌધોરી દૂરી કમ કર શકો હો. કિસાન ભાઈઓ, ફલ ગડ્ડાનો જો આકાર ને ઊંડી કઈ પૌધોરે વચમાં દૂરી હોવે હે અને સંબંધમાં વાત કરો. આમ એક ગુણા એક રો ગડ્ડાનો આકાર મીટરમાં વેણો સાય છે અને પૌધોરી દૂરી 9x9 મીટર રાખનારી. નિંબુ 0.60x0.60x0.60 ગડ્ડાનો આકાર મીટરમાં રાખનારો અને 6x6 પૌધોરી દૂરી વેણી સાય છે. અનાર અંડો બી આકાર નિંબુ રે ગડ્ડો રે આકાર બરાબર હી રાખનારો, પણ અણમાં પૌધોરી જો દૂરી વેહે વો 0.5x0.5 મીટર વેણી સાય છે. આંવલા 1x1x1 ઓર પૌધોરી દૂરી 9x9 મીટર બે પૌધોરે વસમાં રાખનારી. બેર 1x1x1 અણમાં 6x8x6x8 મીટર ફાસલો રાખનારો. કિસાન ભાઈઓ, અનારમાં 3 બાર ફળ લાગે હે. જણમાં જુલાઈ ઓગસ્ટ વાળી ફસલ લાભપ્રદ રહેવે હે, અથવા પૌધોમાં ફળ લેણા રે લીએ જૂન માહમાં યુરિયો દેણો સાય છે ઓર સિંચાઈ બી કરણી સાય છે. કિસાન ભાઈઓ, પૌધોરી ઉમ્ર ઓર યુરિયારી માત્રા 1 વર્ષ 50 ગ્રામ, બીજા વર્ષ 100 ગ્રામ, ત્રીજા વર્ષમાં 150 ગ્રામ, ચોથા વર્ષમાં 200 ગ્રામ ઓર પોસવા વર્ષમાં 250 અને 6 વર્ષ બાદ 250 ગ્રામ યુરિયાની માત્રા દેણી સાય છે. આંવલા આંવલારા પૌધોમાં સિંચાઈ કરતા રહેણો સાય છે તાકી બળવાર અચ્છી વે શકે. બેર દેશી બેરની ઝાડીઓ ને કલી કાયન કરના હેતુ જમીન સુ 9 ઇંચની ઊંચાઈ પર યદિ પિછલા માહ નહીં કાટો ગયો હો તો અણમામાં કાટ દેણી સાય છે. નિંબુ વર્ગીય ફલ કિસાન ભાઈઓ, નિંબુમાં ફલ લાગા હુઆ વે અથવા અનિયમિત રૂપ સુ 4-5 દિન